0: දිවෙහි FM දිවෙහි නායකු නුවදිය එක මෙගහර්ට්ස්
1: නංග الله එමෙහා ઇન્સાનો હદ્દવા ફવાની એ મમ્મા યકા એ બપ્પા યકી કિબે મિ એમેહા મીસ્તકુની આદમ ગે ફાના હવ્વા ગે ફાનુ ગે કિબાં ઉફદ્દવા ફાવા એ દેકં બલું ગે દરિફસકોલ એ ફહ કબીલા તકા દરિકોલ તકા વંહ તકં એબા મિહુ લેવવી એબ્બયકુ અનેબ્બયકં એંગી દેનીવે તઆરફવે ઉળમટકા કમ મિહં હુરમાયકુ ઇસ્લામ દીનુગા ગાત્તિમા ગે કમગે ગુળું નુવતા રહીમ ગે ગુળું ગાઈમ કોં એ ગુળું દેમેહટ્ટુમં વરગ ગદેં અંગવા ફાવે ગાત્તિમા ગે કમગે ગુળુમકી નુવત આઈલી ગુળુમકી એગે સબબું ઇન્સાનાયં હિમાયતા રક્કા તરીકં લિબિદે મતિવેરી બારે આદિ એઈ દુનિયા આખિરતુગે બાજ્જવેરીકં લિબિદે કમેમ્મે કીર્ત કુરઆના મે રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ગે સુન્નતું મે બહુગે હેકી ફેન્નં એ બહુરી કીર્ત રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ દીન ગોવાલેવ્વુમ મક્કાગે મુશ્રિકુંગે ઉંદગૂતકા દેકોળહેદું એગે ઇન્તિહાયત દિય હિંદુગાવેસ એમે સાહિબાગે બોડુબે બેફુળુ દુનિયેગા હુન્નેવિહા દુવહુ એબામીહું જેહિલુંવે હિતુહુરિ ગોતેં હદં નુકરિફાતિબી નમવેસ અબુ લહબ અવહારવુમુ મુશ્રિકું કીર્ત રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ શહીદુ કોલ્લુમં એબ્બસ્વિ શુઆઇબ ગફાણુ દીન ગોવાલેવ્વુમુ એકલે ગફાણુગે કૌબુગે મીહું દેકોળવેરિવે એકલે ગફાણા દિમાકુરિ એબામીહું મિફાદાન દેન્ને વિવાહકા કીર્ત કુરઆનુગાવે ولولا رهطك لرجمناك وما انت علينا بعزيز ماناي ادي كاليغ فانوغي غاتيماغي ميس كولو نواناما تيممن هما كشاورون ويس كاليغ فانو رجم كولاي موه ادي كاليغ فاناكي تيممن جي ماتشان هنبي عزت تريا كي مو نوني شكن شعيب غفانوغي قوموغي ميهونغي نوباكمو اكليغ فانو مان الله سلامك كوربي ekelege faanuge gaatimaage miskoluge sababun kan mi ayatun saafukon inge gaatimaage kamuge gulun demehettumaki de duniyege baajjaverikan libene kamekkan angawa kirti rasula sallallahu alaihi wasallam hadith kurawafave man sarrahu an yubsata lahu fi rizqi wa an yunsa lahu fi athari falyasil rahimah maanai timaage rizqu tanawasu masha ತಿಮಾಗೆ ಹಂದಾಂ ಗಿನ ದುವಹು ದೆಮಿಹುರುಮಂ ಎದೇ ಮೀಹಾ ಏನಾಗೆ ಗ್ಯಾತಿಮಾಗೆ ಮೀಹುನ್ನಾ ಗುಳುಂ ಬದಹಿ ಕುರಾ ಹುಷ್ಕಮೆ ಆದೆ ಗ್ಯಾತಿಮಾಗೆ ಮೀಹುಂಗೆ ಹಾಲು ಬಲ ಎಬೆ ಅಮೀಹುನ್ನ ವೆವುನು ವರಕುಂ ಹೆವಫೋರುವಾ ಉಳುಮಕಿ ಕೊಮ್ಮೆಹೆಂ ಕುರಂಜಿಹೆ ಕಮೆ ಎ ಗುಳುಂ ಕಂಡಾಲುಮಕಿ ಅಲ್ಲಾಹುಗೆ ಕೋಫಾಯ ಅಜಾಬಂ ಹುಷಹೆಳೆ ಕಮೆ ಮ್ಯಾ ನಬಿಯ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಅಂಗವಾಫಾವಾ ಗೊತುಗ ಎಫದ ಮೀಹುನ್ನ ರಿಯಾಮೆ ದುವಹುಂ الله سبحانه وتعالى رحمته بالله ومن بلوا ودي نغنواني